અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરે.